કેવે સાગે માને તો તારો સાથ મીઠો લાગે, થારી હરેક વાત મીઠી લાગે, દિલ રે ધડકન બન બેઠા હો થા, પ્રીત થારી મને ઘણી સાચી લાગે।

કે વૈસાખી થારા ચડનારી આ હાડસુ ઘરમે રોનક છાઈ ગઈ છે, શુભ આગમન થારો એસું લાગે કે જો બસંત ઋતુ આઈ ગઈ.

કેવેસા કિથારી મુસ્કાન ઘણી પ્યારી લાગે સા, જો ફૂલમાં મહેકે બહાર જેવી લાગે સા, થારે સંગ બિતાવેલા હર પલિયું લાગે જૈસે જીવન રૂ સબસે સુંદર ઉપહાર મિલ ગયો હૈ સા।